96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. નમસ્કાર, સુપ્રભાત. આજે રવિવાર, વૈશાખ દિનાંક 27, શક સંવત 1948, તદાનુસાર તારીખ 17 મે સન 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે. પ્રભાતનો સ્વર્ણિમ સૂર્યોદય આપના જીવનમાં જ્ઞાન અને સદભાવનો પ્રકાશપુંજ પાથરે તેવી મંગલમય શુભકામના.

પ્રસારણના પ્રારંભે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ.

ભક્તિ રસનું આ પ્રથમ સોપન હતું આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં, રચનાકાર આદિ શંકરાચાર્ય. અને હવે અમરનાથ નાથજીના સ્વરમાં મોરાર સાહેબની આ રચના.

સુંદર જગતના રચનાકાર સ્વયં પોતે પણ એટલા જ મનોહર છે જેનું વહાલ અને પ્રેમ વાંસળીના સુરમાં આપોઆપ સંભળાય છે. કાર્યક્રમના અંતમાં સાંભળીએ આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં ગોરખનાથની રચના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય અધિક માસ. વક્તા મહેન્દ્ર વ્યાસ.
1: હિન્દુ પંચાંગ મુજબ લગભગ 32 મહિના પછી આવતા 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવતા વધારાના મહિનાને અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ચંદ્ર અને સૌર પંચાંગને એટલે કે સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેના અંતરનું સંતુલન જાળવવા માટે અધિક મહિનો ઉમેરવામાં આવે છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર પ્રત્યેક સૂર્યવર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે, ત્યારે ચંદ્રવર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર 3 વર્ષે 1 મહિના જેટલું થઈ જાય છે. આ અંતરને ઘટાડવા માટે દર 3 વર્ષમાં 1 ચંદ્રમાસ અસ્તિત્વમાં આવે છે, તેને અધિક માસ તરીકે પણ

0: ઓળખવામાં આવે છે. ચંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે જેવા અને વ્રત અપવાસ યાત્રાનો સમય ઠરાવવામાં આવે છે. ચંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. અધિક માસ ચૈત્ર માસથી આસો માસમાં જ આવે છે. અપવાદરૂપે જવલ્લે ફાગણ માસમાં પણ અધિક માસ આવે છે. જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મીઓ આ મહિનામાં વિશેષ પૂજા પાઠ, વ્રત ઉપવાસ, ભક્તિ, નામ જપ, અનુષ્ઠાન જેવા વિવિધ ધાર્મિક કાર્યો કરે છે. આ બધા વિધિ વિધાનો પાછળ એવું માનવામાં આવે છે કે આ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં કરવામાં આવતા દરેક ધાર્મિક અનુષ્ઠાનોનું ફળ અન્ય કોઈ પણ માસમાં કરવામાં આવતા પૂજા પાઠો કરતા 10 ગણું વધારે મળે છે. આમ અધિક માસ અંગ્રેજી ગ્રેગોરિયન કેલેન્ડરના લીપ ઇયરની પરંપરાની જેમ જ ખગોળીય ગણના આપતા આપણા પંચાંગોમાં આપવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્ર પરંપરા અનુસાર અધિક માસ દરમિયાન તમામ પવિત્ર શુભ કામને વર્જિત માનવામાં આવે છે. આ અધિક માસ વધારાનો મહિનો હોવાથી તેને મલિન માસ ગણવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ અધિક માસ દરમિયાન હિન્દુ પરંપરા અનુસાર વ્યક્તિગત સંસ્કારો જેવા કે બાળકનું નામકરણ, યજ્ઞોપવિત, લગ્નવિધિ ઉપરાંત નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવી બહુમૂલ્ય ચીજ વસ્તુની ખરીદી વગેરે યોગ્ય માનવામાં આવતું નથી. ભગવાન શ્રી વિષ્ણુનું બીજું નામ પુરુષોત્તમ છે. પુરાણ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે આપણી ઋષિ પરંપરાએ પોતાની આગવી ગણના પદ્ધતિ અનુસાર દરેક ચંદ્રમાસ માટે એક અધિપતિ દેવતાને નક્કી કર્યા હતા. પરંતુ અધિક માસ માટે એટલે કે આ વધારાના મહિના માટે કોઈ ઉપાસ્ય દેવતાનું નામ નક્કી ન થઈ શકતા ઋષિ મુનિઓની વિનંતીથી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આ અધિક માસના અધિપતિ દેવતા બનવાનું સ્વીકાર્યું. એટલે સૃષ્ટિના પાલનહાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુને અધિક માસના અધિષ્ઠાતા દેવ તરીકે માનવામાં આવે છે. એટલે આપણી ધાર્મિક પરંપરાઓ અનુસાર અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વધુ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં હિન્દુ પરંપરાની પૌરાણિક કથા વાર્તાઓનું નદી કિનારે, વનમાં, મંદિરોમાં વાંચન શ્રવણ કરવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુના નરસિંહ અવતાર, હિરણ્યકશ્યપનો વધ, ભક્ત પ્રહલાદની અતુટ ભક્તિ, વ્યતિપાતની વાર્તાઓ, સાસુવહુની સામાજિક બોધકથાઓ, દાન ધર્મની બોધકથાઓ જેવી અનેક કથાઓ આખા પુરુષોત્તમ માસમાં ભક્તિભાવ સાથે કરવામાં આવતી હોય છે. શ્રીમદ ભાગવત કથા, શ્રી વિષ્ણુ પુરાણ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ વગેરેનું વાંચન, શ્રવણ, પઠન ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિ સાથે કરવામાં આવે છે. આપણે 2023ના વર્ષ એટલે કે વિક્રમ સંવત 2079ના વર્ષમાં અધિક માસ સાથે 13 મહિના આવ્યા છે. આ વર્ષે શ્રાવણ મહિનો 60 દિવસનો રહેશે. એટલે કે 2 શ્રાવણ માસ જેના 8 સોમવાર હશે. આપણી હિન્દુ પરંપરામાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ તરીકે ધર્મ ધ્યાન દાન પુણ્ય કરવાનો મહિનો ગણવામાં આવે છે. તેથી આ વર્ષના પુરુષોત્તમ માસનું અનેરું મહત્વ છે. લાખો લોકો ધૂમધામથી પૂજા અર્ચના કરી પવિત્ર નદીઓ અને સમુદ્રમાં સ્નાન કરી દાન પુણ્યનું ભાથું એકઠું કરીને પ્રભુ ભક્તિમાં લીન થઈ ધન્ય બને છે. આજે વિશ્વના દેશોનું ધ્યાન સનાતન ધર્મ પરંપરા તરફ આકર્ષિત થયું છે. 1000 વર્ષ જૂની આ વૈદિક પરંપરા સમગ્ર વિશ્વને બંધુત્વનો સંદેશ આપે છે, પ્રકૃતિને પૂજવાની પ્રેરણા આપે છે. આમ અધિક માસ મળ માસ તરીકે ભલે ઓળખાય, પરંતુ આપણને એ આંતર અને બાહ્ય શુદ્ધિકરણ દ્વારા માનવ જન્મને સાર્થક કરવાની અને ભગવાન પુરુષોત્તમના યોગ્ય ઉપાસક સાબિત થવાની તક આપે છે. ખગોળીય ઘટના માનવીય ગુણના ઈશ્વરદત્ત વરદાનને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. આ રીતે મળમાસ એટલે કે પુરુષોત્તમ માસ બધા માસ કરતાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો અધિક માસ. વક્તા મહેન્દ્ર વ્યાસ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું.
2: ये भाग 191.

0: 10 લાખ ની લોટરી મને? વાવ!
1: ફસાણી! નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

कार्यक्रम जारी रहेगा इस छोटे से अंतराल के बाद। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર બરાબર 7:10 વાગે સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા.

0: વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
2: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
0: નેધરલેન્ડની કંપની ASML ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની ASML એ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા GTU વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક્સ ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રિજનલ સ્કિલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઈ રેડિયેશન સેન્ટર ઊભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને GI ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે આ અંગે વધુ માહિતી આપી.
3: આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું આ અમારું એક ગુજરાત રાજ્ય બાળ

0: એક વાર આયોજન થયેલું છે.
1: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન રેજ પીલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘેટાના ઉનના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગોનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ

0: ચકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
1: વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
0: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ એપીએમસીથી 10 વાગીને 10 મિનિટે ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11 વાગીને 10 મિનિટે ઉપડશે. તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6ઠા દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને 3જું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: आइए अब सुनते हैं कार्यक्रम भूले बिसरे गीत का शेष भाग.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર, આપ સુન રહી હૈ કાર્યક્રમ હમે રહી પ્યાર કે. आइए शुरुआत करते हैं जंजीर फिल्म के इस गाने के साथ. लता मंगेशकर और मोहम्मद रफ़ी की आवाज़ों में गुलशान बावरा के बोल और संगीत है कल्याण जी आनंद जी का.

0: આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની ACML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ ગ્રીન ટ્રાન્ઝિશન, AI, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: દુનિયા કી સબસે નવાચારી અર્થવ્યવસ્થાઓ મેં શામિલ સ્વીડન કો ભારત કી ડિજિટલ પ્રતિભા ઓર તકનીકી ક્ષમતા કે સાથ સ્વાભાવિક સાઝેદારી મિલતી હૈ. વર્તમાન મેં ભારત મેં 280 સે અધિક

0: स्वीडिश कंपनियां सक्रिय हैं, जबकि लगभग 75 भारतीय कंपनियों ने स्वीडन में अपनी उपस्थिति स्थापित करी है। इस यात्रा का एक विशेष आकर्षण यूरोपियन राउंड टेबल फॉर इंडस्ट्री का संबोधन है, जिसे प्रधानमंत्री नरेंद्र मोदी स्वीडन के प्रधानमंत्री और यूरोपियन आयोग के अध्यक्ष के साथ करेंगे। भारत यूरोपियन संघ फ्री ट्रेड समझौता भारतीय निर्यात के लिए एक बड़ी उपलब्धि माना जा रहा है, जिससे वस्त्र, लेदर, इंजीनियरिंग जैसे क्षेत्रों को व्यापक बाजार पहुँच मिलने की संभावना है। साक्षी सिंह, आकाशवाणी समाचार, गोथेनबर्ग, स्वीडन।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક વર્ણવ્યું.
2: भारत नीदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी द फ्यूचर ऑफ इंडिया नीदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर. भारत और नीदरलैंड के बीच मजबूत हो रही स्ट्रेटेजिक पार्टनरशिप हमारे बिजनेस रिलेशंस को नई प्रेरणा दे रही है.
1: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની ASML એ કરેલી આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને CRPFએ ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું.

0: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. એએસઆઈનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના એક દિવસ બાદ આવ્યો છે. હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઈકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે, મોદી. દિવ્યવાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફૂલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપુ, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર એક મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાયે 11 મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને જાન્યુઆરી 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: जैसे कि आप जानते हैं विविध भारती हर महीने
1: आकाशवाणी छे આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.

આપ છો વિવિધ ભારતીને સંગ. પર આપ છો આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. હમણાં થોડી જ વારમાં બરાબર 8:35 કાર્યક્રમ ચિત્રલોક. હંમેશની જેમ સવારે 9:30 પ્રસારિત કરીશું આજ કે ફનકાર. બરાબર 10:02 કાર્યક્રમ ગુજરાતી ગીત.

2:35 મિનિટે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સુગમ સંગીતની મહેક. બપોરે 3 વાગે સાંભળશો કાર્યક્રમ મન ચાહે ગીત. 3:30 મિનિટે નાટ્ય તરંગ. બપોરે 4 વાગે પિટારા અંતર્ગત બોમ્બે ટોકીઝ.

બરાબર 7 વાગે ફોજી જવાનો માટે રજૂ કરીશું જયમાલા. વિશેષ જયમાલામાં સૈનિકોની શૌર્ય ગાથા. રાત્રે 8 વાગે દૈનિક કાર્યક્રમ હવા મહેલ, 8:20 ચિત્રલોક, રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. નવ:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત, 10:30 પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાય રાત.

તો દોસ્તો, આ હતી રૂપરેખા અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. આ ઉપરાંત દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર કરીશું સ્થાનિક ગુજરાતીમાં સમાચાર, તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર. તો સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM પર.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: ચાલ્યા મમ્મી, તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે.
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત લાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: जब जब किसी हमलावर ने हमारी धरती के सीने पर पांव रखना चाहा, सब बच्चे सीना तान कर सामने खड़े हो गए और सीमा सुरक्षा की दीवार खड़ी हो गई।
1: विविध भारती पर हर रविवार की शाम 7 बजे होती है सैनिकों की शौर्य गाथा, कहानियां अदम्य साहस की, कहानियां देश के लिए कुर्बान हो जाने के जज्बे की।
2: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक मा, अरे वाह।
3: असानी।
4: अजाने लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे।
5: जानकार बनो, सतर्क रहो।
6: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે

છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

પાસે. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી. થોડી જ વારમાં સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મધુ ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને સીઆરપીએફે 8 માઓવાદીઓની ધરપકડ કરી, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જેહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 9:30 પર સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
2: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત કરે છે.

ગુજરાતી ગીતો કાર્યક્રમમાં આપ છો ધ્યાની વ્યાસની સાથે. મિત્રો નમસ્કાર. ઈશ્વર હાથ વગો છે એ વાત મેં જાણી ત્યારે જ્યારે યુગોથી મફત મળે છે પ્રકાશ, પવન અને પાણી. સૂર્ય પોતાની ગરમીનો પરચો બતાવીને જ્યારે આકાશમાંથી અગનગોળા વરસાવે છે ત્યારે આવા સમયે આપણે શું જોઈએ? બસ થોડોક છાંયડો, પાણીની ટાઢક અને વહેતો ઠંડો વાયરો.

ફિલ્મ હતી નારી તું નારાયણી. સ્વર લતા મંગેશકર, સંગીતકાર અને ગીતકાર અવિનાશ વ્યાસ. વૃક્ષો તડકો વેઠીને પણ આપણને મીઠો છાંયડો આપે છે. વડ, લીમડો, પીપળો આપણા મિત્રો છે. વૃક્ષોનું જતન કરીએ, વાવણી કરીએ અને ધરતીને હરિયાળી રાખીએ. ચાલો ગામને પાદર જઈ લીમડી પીપળીને સંગ આ ગીત માણીએ.

ફિલ્મ સોનબાઈની ચૂંદડી, સ્વર હતો આશ્રિત દેસાઈ અને ફોરમ દેસાઈનો. કાળઝાળ ગરમીમાં પાણીની જરૂરિયાત પણ એટલી જ રહે છે. તળાવ, કૂવા અને નદીઓ આપણને ટાઢક આપે છે, સાથે જરૂરિયાતો પણ પૂરી કરે છે. તળાવનો કિનારો અને સરખી સહેલીનો સાથ.

0: ફિલ્મ ભાદર તારા વહેતા પાણી, સ્વર સુમન કલ્યાણપુર અને સાથીદારોનો, સંગીતકાર અવિનાશ વ્યાસ. કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ કાર્યક્રમનો શેષ ભાગ.
1: હર રોજ રાત 9:30 પર સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

મિત્રો, ફિલ્મ હતી ચુંદડી ઓઢી તારા નામની. સ્વર આશા ભોંસલે અને પ્રફુલ દવે. સંગીતકાર અવિનાશ વ્યાસ.

હતી માણેક થંભ, સ્વર આશા ભોંસલે અને સાથીદારોનો, સંગીતકાર ગૌરાંગ વ્યાસ. મિત્રો, જ્યારે કુવા તળાવની વાત થાય ત્યારે અમદાવાદનું કાંકરિયા તળાવ કેમ ભૂલાય? શહેરની શોભા અને વચ્ચે શોભાયમાન નગીનાવાળી. તો કાર્યક્રમના અંતમાં સાંભળીએ રેતીના રતમ ફિલ્મનું આ ગીત, સંગીતકાર અવિનાશ વ્યાસ.

મિત્રો, ગરમી તેટલી ગમે તેટલી હોય, પરંતુ દિલમાં જો ટાઢક તો દિમાગ પણ સ્વસ્થ રહે છે. પાણી બચાવો, વૃક્ષ બચાવો અને મનુષ્ય જીવનને હરિયાળું બનાવો. આ સાથે ધ્યાની વ્યાસને રજા આપશો. નમસ્કાર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: क्या चाल्या पप्पा, आ फाइल लईने?
2: बेटा, एडमिशन માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. જી હા, આપ સાંભળી રહ્યા છો 96.7 FM. દોસ્તો, ઘણીવાર 5 કલાકની પાર્ટીમાં પણ જે ખુશી કે આનંદ મળતો નથી, તે માત્ર 5 સેકન્ડ માટે તમારા હાથ પર બેઠેલું પતંગિયું ખુશીઓની સોગાત લઈને આવે છે. આપના જીવનમાં જેટલું મહત્ત્વ શારીરિક તંદુરસ્તીનું છે, એટલું જ મહત્ત્વ માનસિક તંદુરસ્તીનું પણ છે. તો ચાલો તમારી ખુશી, તમારી તંદુરસ્તી અને તમારો દિવસ ખુશનુમા બનાવતા ગીતો સાથે પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, અને હું છું તમારી સાથે ધ્યાની વ્યાસ.

ફિલ્મ જીનિયસનું ગીત આપે સાંભળ્યું. સ્વર અરિજિત સિંઘ, સંગીતકાર હિમેશ રેશમિયા, ગીતકાર કુમાર.

ફિલ્મ હતી ફટા પોસ્ટર નિકલા હીરો, સ્વર અરિજિત સિંઘ, સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી, ગીતકાર ઇરશાદ કામિલ.

ફિલ્મ એક થા ટાઈગર, સ્વર મોહિત ચૌહાણ અને તરન્નુમ મલિક જૈન, સંગીતકાર સુહેલ સેન, ગીતકાર કૌસર મુની.

માં ઓમ શાંતિ ઓમ. સ્વર હતો કે સંગીતકાર વિશાલ શેખર, ગીતકાર વિશાલ દાદલાની.

સ્વર હતો અભિજીત શ્રીવાસ્તવ, સંગીતકાર વિશાલ શેખર, ગીતકાર ઇરશાદ કામિલ, ફિલ્મ હતી ભારત.

0: હમણાં થોડી જ વારમાં સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના 2જા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ કરશે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. HPCL એ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. પાટણમાં મશીન એન્જિનિયરિંગ થીમ આધારિત 3 દિવસીય સમર સાયન્સ કેમ્પ સંપન્ન. મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: નકલી ઓફર્સથી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પ્રસ્તુત છે કાર્યક્રમ દિલસે. આજનો દિલસે કાર્યક્રમ હોઠો પર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ઝૂલથી ફિલ્મનું લતા મંગેશકરનું ગાયેલ ગીત. કાર્યક્રમ દિલ સે આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આજે 17 મે છે 2026 રવિવાર. શ્રોતા મિત્રો, 17 મે આજે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ છે, સાથે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ એટલે કે વિશ્વ ઇન્ટરનેશનલ હાઈ બ્લડ પ્રેશર દિવસ છે. તો આપ સર્વે શ્રોતા મિત્રોને આજના આ દિવસોની મંગલ કામનાઓ પાઠવીએ છીએ. સાથે ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશર એ અત્યારે બહુ કોમન થવા માંડ્યું છે, તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, જેમાં સૌથી પહેલું તો સ્ટ્રેસ, ચિંતા, તણાવ. કારણ કે આજકાલની દોડભાગવાળી જિંદગીમાં માણસો ગમે તેટલું કરે છતાં પણ કંઈનું કંઈ એમને ટેન્શન રહે છે, ક્યાં ઘરના બજેટનું, ક્યાંક તો એ કમાવા જવું પડે છે, ઘર સંભાળવાનું, નોકરી છે, બધી જવાબદારીઓ માથે જ્યારે આવે છે ત્યારે વ્યક્તિને ઘણું ટેન્શન થતું હોય છે. એટલે આ બધા કારણો જવાબદાર છે, સાથે ઘણું બધું ખાવા પીવાનું જે ખાણીપીણી છે એ પણ જવાબદાર બની જાય છે. કારણ કે અત્યારે પ્રોસેસ ફૂડ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જે લોકો ઘરમાં જે સાદો ખોરાક બનાવીને પહેલાં આપણે વધારે પ્રિફર કરતા હતા, એના બદલે હવે બહારથી જમવાનું વધારે લોકો પ્રિફર કરે છે. તો એમાં જે તેલ કે મસાલા વપરાતા હોય તે આપણા ઘરમાં નથી આપણે એ ટાઈપના મસાલા વાપરતા. મસાલા તેલ જે આપણને સૂટ થતું હોય તેવું ઘરમાં વાપરીએ છીએ, પણ બહારનું જે છે એ બની શકે આપણને સૂટ ના થાય, અને એને કારણે તમારા બ્લડમાં જે વિકારો ઉત્પન્ન થાય છે અને ત્યારે જ્યારે બ્લડને પંપ કરવાનું પ્રેશર વધી જાય છે, જ્યારે બ્લડ ઘાટું થઈ જાય છે, જે પણ ઓઇલ કે આપણે બહારનું ખાતા હોય એના લીધે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તો આહાર અને વિહાર જો આપણે સુવ્યવસ્થિત કરી દઈએ તો આ તકલીફમાંથી આપણે નિવારણ મેળવી શકીએ છીએ. આગળ વાત કરતા રહીશું. સાથે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ છે, એના વિશે પણ વાત કરીશું. દિલસે કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મર્ડર ફિલ્મનું કુનાલ ગાંજાવાલાના સ્વરમાં ગવાયેલ આ ગીત. આજના આ ગીતની થીમ, આ કાર્યક્રમની થીમ હોન્ટ પર ગીતો આપને સંભળાવવામાં આવી રહ્યા છે. કારણ કે હોન્ટ એટલે એ આપણી એક ઇન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, જેના દ્વારા માણસ અભિવ્યક્તિ કરે છે. દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ છે, તો એ દિવસને અનુલક્ષીને અગર હોન્ટની વાત કરીએ તો એ અર્થમાં લેવામાં આવ્યું છે કે તમે જ્યારે તમારી

પાણીથી બોલો છો ત્યારે તમે હોઠનો ઉપયોગ કરો છો અને એના દ્વારા તમે તમારી વાત રજૂ કરી શકો છો, તમે તમારી અભિવ્યક્તિ વાતોની કરી શકો છો. તમે એક નાગરિક છો, તમારી અભિવ્યક્તિ એ ગાવાનું હોય કે તમારી વાત રજૂ કરવાની હોય. તો આજની થીમ હોઠ છે. તો સૌપ્રથમ આપણે સાંભળ્યું જોલથીફનું ફિલ્મ, હવે ફિલ્મનું ગીત. હવે આપણે સંભળાવી મર્ડર ફિલ્મનું ગુનાલ, ગાંજાવાલાના સ્વરમાં ગવાયેલા ગીત, અનુ મલિકનું સંગીત અને શબ્દરચના છે સઈદ કાદરીની.

सावन की घटा आ फिल्मनो मोहम्मद रफी अने आशा भोसलेनो गायल गीत आप सांभळी रह्या हता। ओपी नायरनो संगीत अने शब्द रचना एस एच बिहारी नी हती। श्रोता मित्रों, आजे विश्व दूरसंचार अने सूचना समाज दिवस छे, एटले के टेलिकम्युनिकेशन एंड इन्फॉर्मेशन सोसायटी दिवस। हवे हर एटले के दर 17मी मे आ दर वर्षे आ दिवस मनावामां आवे छे। एनो ઉદ્દેશ્ય મુખ્ય એ છે કે ઇન્ટરનેટ અને સૂચના સંચાર પ્રૌદ્યોગિકીના સકારાત્મક પ્રભાવો અને ડિજિટલ વિભાજનને ઓછું કરવા માટે જાગૃતતા વધારવી એ આ દિવસનો ઉદ્દેશ્ય છે મુખ્ય। તેની સ્થાપના 17મી મે 1865માં પેરિસમાં આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ કન્વેન્શન પર હસ્તાક્ષર કરીને કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ પ્રૌદ્યોગિકી એજન્સી આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘની સ્થાપના થઈ હતી, આઈટીયુની સ્થાપના થઈ હતી અને

વિશ્વ દૂરસંચાર દિવસની શરૂઆત 1969માં થઈ હતી. નવેમ્બર 2006માં ITU એટલે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પૂર્ણ અધિકાર સંમેલનને વિશ્વ દૂરસંચાર દિવસ અને વિશ્વ સૂચના સમાજ દિવસ બંને મિલાવીને વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસના રૂપમાં મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસ એ વાતને રેખાંકિત કરે છે કે સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી જેમ કે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બ્રોડબેન્ડ અને માત્ર સુવિધાનું તે માધ્યમ નથી પણ સામાજિક અને આર્થિક વિકાસની સાથે સાથે આપાતકાલીન પરિસ્થિતિ એટલે કે ઇમરજન્સી પરિસ્થિતિઓમાં પણ એક મજબૂત ડિજિટલ લાઇફલાઇન આપણને એ પૂરી પાડે છે. તો આજના દૂર સંચાર અને સૂચના સમાજ દિવસની આપ સર્વે શ્રોતા મિત્રોને ફરી એક વખત અમે મંગલ કામનાઓ પાઠવીએ છીએ. ને સાંભળીએ આ ગીત છે ફિલ્મ ગેમ્બલરનું. કિશોર કુમાર અને લતા મંગેશકરના ગાયેલ આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે ST બર્મને અને શબ્દરચના નીરજની.

ગેમ્બલર ફિલ્મના કિશોર કુમાર અને લતા મંગેશકરના ગાયેલ ગીત સાથે આજનો દિલ સે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. રૂપલને રજા આપશો. નમસ્કાર.

0: 96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ આહ ફિલ્મનું આ ગીત. લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં ગવાયેલ આ ગીતને સંગીતથી પીરસ્યું છે. સંગીત પીરસ્યું છે શંકર જયકિશને અને શબ્દરચના છે હસરત જયપુરીની.
1: ચાંદ કે પીછે ભાગ રહા હું મગર અબ તક પકડ નહીં પાયા ઉસે.
2: એક બાત બતાઈએ.
3: ક્યા?
2: એસા મહેસૂસ ક્યું હોતા જૈસે આપકો કહીં દેખા હો.
3: સપનો મેં દેખા હોગા.
2: જી હાં, મેં સપને બહોત દેખા કરતા હું.

તરન્નમ કાર્યક્રમમાં હવે આપને સંભળાવી શાગિર્દ ફિલ્મનો મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું ગાયેલ આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના મજરૂહ સુલતાનપુરીની.

વક્ત ફિલ્મનું ગીત હવે આપને સંભળાવી આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલ આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે રવિએ અને શબ્દરચના સાહિલ લુધિયાનવીની.

કાર્યક્રમ તરન્નમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીશું તલત મહેમૂદ અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ છાયા ફિલ્મનું આ ગીત, સલીલ ચૌધરીનું સંગીત અને શબ્દરચના રાજેન્દર કૃષ્ણની.

જંજીર ફિલ્મનું મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું ગાયેલ ગીત આપ સાંભળી રહ્યા હતા. કલ્યાણજી આનંદજીનું સંગીત અને શબ્દરચના હજી ગુલશન બાવરાની. આ ગીત સાથે હવે આજનો તરન્નમ કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશું. નમસ્કાર.

ના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કૈલાસ માનસરોવરના ભારતીય યાત્રાળુઓ નેપાળ પહોંચ્યા. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ. ઇટાલીના મોડેનામાં એક કાર અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત. આંધ્રપ્રદેશમાં ગઈકાલથી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમનો 6ઠો તબક્કો શરૂ થયો. ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક વહાણવટા પર હુમલાઓની ટીકા કરી છે. આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ હાઈ બ્લડ પ્રેશર દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે હાઈ બ્લડ પ્રેશર અને જાગૃતિ નિવારણ શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. એચપીસીએલએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુઓ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર આજે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 12 વાગે આપ સાંભળશો ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન્સ.

સરગમ કાર્યક્રમ આપ સાંભળશો 5 વાગે સાંજે, જેમાં 90ની સાલના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો સુરીલી સાંજમાં સાંજે 5:30. સુરીલા સફર, જેમાં 80ના દાયકાના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો બરાબર 6 વાગે સુરીલા સફર કાર્યક્રમમાં. વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા 7 વાગે,

રાત્રિના 8 વાગે હવા મહેલ, 8:15 નવા હિન્દી ફિલ્મી ગીતો કાર્યક્રમ ચિત્રલોકમાં આપ સાંભળી શકશો. આપકે લીએ કાર્યક્રમ 9 વાગે હિન્દી ફિલ્મ મ્યુઝિક, 9:30, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આહતી રૂપરેખા આજે દિવસ દરમિયાન હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની. 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.

0: प्रीति राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। यादों की महफिल ये कार्यक्रम लेकर हाजिर होते हैं बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: अख्तर रोमानी के लिखे इस गीत की तर्ज बनाई लक्ष्मीकांत प्यारेलाल ने। आप सुन रहे थे दो गाना मोहम्मद रफ़ी और लता मंगेशकर की आवाज़ों में। फिल्म थी हसीना मान जाएगी।
1: जैसे कि आप जानते हैं विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती। इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता। और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर 21 मई शाम 6:30 पर। लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम। आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने देवीदास लेन बोरीवली पश्चिम मुंबई। प्रवेश बिल्कुल मुफ्त। आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: દર્શકો ખબરદાર, જો બ્રેકિંગ ન્યૂઝ બનવાથી બચવું હોય તો પૈસા મોકલતી વખતે નામ અને પૈસાની રકમ હંમેશા ફરી ચકાસી લો।
4: RBI કહે છે કોઈની પણ પેમેન્ટ કરતી વખતે જરા ધ્યાનથી।

0: आप सुन रहे थे दयावान फिल्म का गीत, पंकज उदास अनुराधा पौडवाल के युगल सुरों में। अजीज काजी का लिखा ये गीत था, लक्ष्मीकांत प्यारेलाल की तर्ज थी।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓ

ને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી. અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન્ડે

0: અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે. ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો.
1: હમ નેધરલેન્ડ કો ભારત કે સબસે મહત્વપૂર્ણ પાર્ટનર મે સે માનતે હૈ. નેધરલેન્ડ ભારત કે ટોપ 5 ઇન્વેસ્ટર્સ મે સે એક હૈ. हमारे हिस्टोरिकल कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर ये हमारी साझी सोच का हिस्सा है. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી. તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશીલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. 5 રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવી રહેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી 2 અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુની રીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય

0: સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટેડથલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. ડીએઆરએના ગીત બંગરંગાની સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
1: प्रतियोगिता में DARA के गीत बंगरंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंगरंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજ વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની અલિના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: ગુજરાતી સમાચારો બાદ હવે આપને સંભળાવીશું સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ. તે પહેલા સાંભળીશું આ પ્રોમો.
1: નેવ વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો મધુર.

અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

બહુજન હિતાય બહુજન સુખાય. 8 જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ऐसा होता है कि जीवन के महत्वपूर्ण पल संगीत से होकर गुजरते हैं, जब चाहे जैसा चाहे मूड जो बदल देता है. संगीत जब भी हम बेहद खुश होते हैं तो दिल से निकलता है. संगीत जब कभी उदास होते हैं तो खुश कर देता है. पलों में

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: और ये गीत आप सुन चुके हैं तो बस मार्क्स दे दीजिए।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સેવા ક્ષેત્રમાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક ફેઝ વન અને ગ્રેમી સિટી કેમ્પસનું ઉદઘાટન કરતાં તેમણે જણાવ્યું, વાયબ્રન્ટ ગુજરાત જેવી પહેલને કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું, આઝાદીના સમયથી ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
1: ઇન્ડસ્ટ્રી કા ઇતના સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગુજરાત કે અલાવે કહીં નહીં દેખા ગયા. ઇસકા મૂળ કારણ હૈ કે ગુજરાતી લોગ પરંપરા સે ઉદ્યોગ સાહસિકતા કા અપને ડીએનએ મે હી ગુણ લેકર આગે બઢે ઓર ઉસકે સાથ સાથ સમય સમય પર સરકારો ને ઇસકે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાને મે બડી મદદ કી.
0: શ્રી શાહે એઆઈ અને ડીપ ટેકને ભવિષ્યના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા.
1: આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો

0: विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है, इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
1: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું. તેઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીના નવનિર્મિત 5 લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે.
2: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો, એનાથી જે વિગતો મળશે, એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે, જેનો અંતિમ ફાયદો લોકોને થશે. એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો. અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો.
1: સુરત એસએમસી કમિશનર એમ નાગરાજન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા. સી આર પાટીલે કહ્યું કે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોનું યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. કચ્છમાં ઈંધણની અછત વચ્ચે 4.86 લાખના મુદ્દામાલ સાથે 2000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓએ ગતરાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી અને જથ્થો પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી 23 મેના રોજ યોજાશે. જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીએ 23 મે સવારે 11 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત. આ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. આજના કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ હસ્તાક્ષર આલ્બમથી શ્યામલ મુનશીના સ્વરમાં ગવાયેલ સુરેશ દલાલની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ડોક્ટર શ્યામલ મુનશીના સ્વરમાં ગવાયેલ તુષાર શુક્લાની આ રચના.

0: તમે તૈયારી કરી છે? હીટસ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન શું તમે તૈયારી કરી છે? હીટસ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને

0: राशन कार्ड ने लगती 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન, તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: હર રોજ સવાર 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: સુગમ સંગીત આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીશું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આ રચના.

0: લતા મંગેશકરના ગાયેલ આ ગીત સાથે આજનો સુગમ સંગીત કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર. 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा। मन चाहे गीत, ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पलों में।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: મારે
1: ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે

કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 32 58 490.

0: लैला मजनू फिल्म का ये गीत था मोहम्मद रफ़ी लता मंगेशकर की आवाज़ों में, साहिर लुधियानवी के बोलों को सुरों में ढाला मदन मोहन ने, और फरमाइश थी आप सभी की बदायूं उत्तर प्रदेश से डॉक्टर मसूर खान, मोहम्मद सरफराज खान, विकास सक्सेना और प्रवीण राउत इस गीत को सुनना चाहते थे, और इसी गीत की फरमाइश की विश्वकर्मा नगर नागपुर से शैलेश गवाणकर, वैशाली गवाणकर, कुमारी ध्वनि गवाणकर परी और अभिजीत गवाणकर राही भी यहीं से, सरिता सिद्धांत और प्रिंस एकांश गवाणकर की ये फरमाइश थी। मंचाई गीत कार्यक्रम का ये अगला मनचाहा गीत है कभी कभी फिल्म से, लता मंगेशकर किशोर कुमार की आवाजें हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: राहुल देव बर्मन के संगीत निर्देशन में इसे गाया परवीन सुल्ताना ने। मजरू सुल्तानपुरी का लिखा यह नगमा था फिल्म कुदरत से। इस गीत को पसंद किया था छत्तीसगढ़ करगी रोड से शैलेश सिंह, नीलेश सिंह, संध्या सिंह और शैलू ठाकुर ने, और इसी गीत की फरमाइश की थी सौभाग्यवती मीरा प्रकाश ने। और इन्होंने सब कुछ तो लिखा है श्रोताओ, लेकिन अपनी जगह का नाम नहीं लिखा कि इन्होंने कहाँ से पत्र लिखा है। आप सुन रहे हैं मन चाहे गीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 17 મે 2026 ને રવિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં રજૂ કરીશું કાર્યક્રમ સરગમ. ત્યારબાદ 5:30 રજૂ કરીશું કાર્યક્રમ સુરીલી સાંજ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો, અને 6 વાગે રજૂ કરીશું જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સર્વે શ્રોતાઓનું હું આપનો રેડિયો સાથી કંદર્પ કાર્યક્રમ સરગમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક સમય હતો જ્યારે સંદેશા તાર દ્વારા મોકલાતા હતા, પછી પત્રોએ લાગણીઓને વાચા આપી અને ટેલિફોને અવાજોને નજીક લાવ્યા, અને આજે મોબાઈલ અને ઇન્ટરનેટે આખી દુનિયાને એક નાનકડી સ્ક્રીનમાં સમાવી દીધી છે. પણ મિત્રો, દિલથી દિલ સુધી પહોંચતો સૌથી સુંદર સંબંધ એ આજે પણ સંગીત જ બનાવે છે, અને આજે આ વાત કરવાનું પ્રમુખ કારણ છે આજનો દિવસ, એટલે કે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ, જે દર વર્ષે 17મી મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે કમ્યુનિકેશન એ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ લાગણીઓ, સંબંધો અને દિલોને જોડતું એક સુંદર માધ્યમ છે. તો ચાલો સરગમ કાર્યક્રમમાં આપને સંભળાવીએ એવા કેટલાક હિન્દી ફિલ્મ

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમનું પ્રથમ ગીત એસપી બાલાસુબ્રમણ્યમ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ફિલ્મ મેને પ્યાર કિયાથી, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો લખ્યા છે અશદ ભોપાલીએ.

મિત્રો, સંદેશાઓ અને લાગણીઓની સફર આજે ટેકનોલોજીના નવા યુગ સુધી પહોંચી ગઈ છે અને આજ બદલાતી કમ્યુનિકેશનની સફરને સમર્પિત છે આજનો આ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ, જેની પ્રથમ શરૂઆત 1869માં કરવામાં આવી હતી. આ સફર આજે ઇન્ટરનેટ, સેટેલાઇટ અને ડિજિટલ નેટવર્ક સુધી પહોંચી ચૂકી છે. આ દિવસનો મુખ્ય હેતુ છે ઇન્ટરનેટ અને અન્ય માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકોનો ઉપયોગ એ સમાજ અને અર્થતંત્રને આગળ લાવી શકે, તેમજ ડિજિટલ વિભાજન એટલે કે ડિજિટલ ડિવાઇડને દૂર કરીને વ્યક્તિઓ સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવાનો છે. આ વર્ષની થીમ છે રેઝિલિયન્ટ અને કનેક્ટેડ વર્લ્ડ, એટલે કે ડિજિટલ દુનિયાનું નિર્માણ કરવું જે દરેક પરિસ્થિતિમાં લોકોને જોડીને રાખે છે. અને જ્યારે આજના સમયમાં કમ્યુનિકેશન એ માત્ર સુવિધા જ નહીં પરંતુ જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, ત્યારે જો પ્રેમની અભિવ્યક્તિ કરવામાં ટેલિફોનની મીઠી ધૂન જોડાઈ જાય ત્યારે લાગણીઓ વધુ ખાસ બની જાય છે. તો ચાલો આપને સંભળાવીએ હરિહરન અને કવિતા કૃષ્ણમૂર્તિના યુગલ સ્વરોમાં એ આર રહેમાનના સંગીતથી સજાવેલી પી કે મિશ્રાની આ શબ્દરચના ફિલ્મ હિન્દુસ્તાનીમાં.

0: મિત્રો, કમ્યુનિકેશન એ માત્ર લોકોને જ નજીક નથી લાવતી, પરંતુ તે ક્યારેક દૂર રહેલા પોતાના લોકોની યાદને પણ વધુ તીવ્ર બનાવે છે. આગળનું આ ગીત એક એવી જ લાગણી લઈને આવે છે, કુમાર સાનુ અને સપના મુખર્જીના યુગલસ્વરોમાં ફિલ્મ ત્યાગીમાં. સાંભળશો આ ગીત, જેમાં સંગીત છે બાપ્પી લહેરીનું.
1: હેલો હેલો
2: હાય

મિત્રો, સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પરથી, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ વિશે. મિત્રો, એક સમય હતો જ્યારે એસટીડી બૂથ પર લાઈનો લાગતી હતી અને આપણી ગમતી વ્યક્તિના એક ફોન માટે આપણે કલાકો સુધી રાહ જોતા હતા. પણ આજે આધુનિક સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટે આપણું જીવન તો સરળ બનાવી દીધું છે, પણ તેની સાથે ડિજિટલ સેફ્ટી પણ એટલી જ જરૂરી બની જાય છે. અને એટલા માટે જ કોઈ પણ અજાણી લિંક ઉપર તમે ક્લિક ન કરો, તેમજ તમારા બેંક ખાતાનો ઓટીપી કોઈની સાથે શેર ના કરો. અને ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીથી કરો, તેવું આપણા સૌનું દાયિત્વ અને ફરજ છે. કારણ કે ટેકનોલોજી એ દુનિયાને કનેક્ટ કરે છે. અને અત્યારે આપ કનેક્ટ કરી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ, જેમાં માણી રહ્યા છો કાર્યક્રમ સરગમ. અને કાર્યક્રમમાં અંતે હવે આપને સંભળાવીએ આ ગીત, અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના યુગલ સ્વરોમાં ફિલ્મ હસીના માન જાયેગી થી, જેમાં સંગીત છે અનુ મલિકનું અને શબ્દો છે સમીરના.

મિત્રો, સૂર બદલાય છે, સમય બદલાય છે, સંગીત પણ બદલાય છે, પણ દિલોને જોડતી લાગણીઓ ક્યારેય બદલાતી નથી. આવી જ લાગણીઓને સંગીતના સ્વરમાં જીવંત રાખવા માટે સતત સાંભળતા રહો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ. પણ અત્યારે આપના રેડિયો સાથી કંદર્પને સરગમ કાર્યક્રમ સમાપ્ત કરવાની આપશો રજા. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 5:30 PM. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરીલી સાંજ. શ્રોતા મિત્રો, આજે ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને ગીતકાર રમેશ પારેખની પુણ્યતિથિ છે, તો આજે સુરીલી સાંજ કાર્યક્રમમાં આપને સંભળાવીએ રમેશ પારેખના કેટલાક ગુજરાતી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીશું રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારના યુગલ સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: સુરેલી સાંજ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આરતી મુનશીના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: સુરીલી સાંજ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ હંસા દવેના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવા

0: માત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: સુરીલા સફર કાર્યક્રમનો પ્રારંભ કરીશું. કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં ગવાયેલા ફિલ્મ દુનિયાના આ ગીત સાથે, જેમાં સંગીત છે RD બર્મનનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને

0: ગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં આર ડી બર્મનના સંગીતથી સજાવેલી આનંદ બક્ષીની આ શબ્દરચના ફિલ્મ બરસાત કી એક રાતમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ સવેરેવાલી ગાડીનું આ ગીત, જેમાં સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દો હતા મજરૂ સુલતાનપુરીના. સુરીલા સફર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ અને ત્યારબાદ આપ માણી શકશો સુરીલા સફર કાર્યક્રમના બાકીના ગીતો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: सुरीला सफर कार्यक्रम में विज्ञापन विराम बाद आप सर्वे श्रोताओं पुनः स्वागत छे. कार्यक्रम में हवे आपने संभळावीए खय्यामना संगीत थी सजावेली साहिल लुधियानवी नी आ शब्द रचना.

શું તમે તૈયારી કરી છે હીટસ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિજ્ઞાપન વિરામ બાદ સુરેલા સફર કાર્યક્રમમાં આગળ વધીએ અને આપને સંભળાવીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં શક્તિ ફિલ્મનું ગીત, જેમાં સંગીત છે RD બર્મનનું અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સનમ તેરી કસમ ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને સાથીના સ્વરમાં, જેમાં સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દો હતા ગુલશન બાવરાના. સુરીલા સફર કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: શું તમે જાણો છો કે સરકાર

અશ્વિની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિજ્ઞાપન વિરામ બાદ આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે સુરીલા સફર કાર્યક્રમમાં. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં ફિલ્મ જમીન આસમાનનું આ ગીત, જેમાં સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે અંજાનના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે.

0: પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: વિજ્ઞાપન વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપ સર્વે શ્રોતાઓનું સુરીલા સફર કાર્યક્રમમાં. સુરીલા સફર કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં તીસરી આંખ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

સાથે જ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ, જેનું પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. લઈએ વિશેષ જયમાલા કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને થોડી જ ક્ષણોમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન LPGના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી.
1: શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ, ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે.
0: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે NID ના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, NID જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યાવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એ વિધા અમારે યહાં પડી, ઇસકો એક્સપ્લોર કરના પડેગા, ઓર એક્સપ્લોર કરના હૈ તો કાફી લોગ ઇસકો કેરિયર કે રૂપ મે સ્વીકાર કરે, એસા વાતાવરણ બનાવના પડેગા. ઓર ડિઝાઇન કી ઉપયોગિતા કે બારે મે ભી જાગૃતતા ઓર એક્સપાન્શન કે લિયે પ્રયાસ ભી હમને કરને પડેંગે.
0: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે.
2: 21મી સદીમાં ક્રિએટિવિટી, ઇનોવેશન ઓર ડિઝાઇન કે બિના કોઈ ભી રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગે નહીં બઢ સકતા. શ્રી મોદી સાહેબ કે માર્ગદર્શનમાં NID કો ન કેવલ સંસાધન બલ્કી એક મજબૂત સંસ્થાગત ઢાંચા મિલા હૈ.
0: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરગાસણમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ટ ફેઝ 1 અને જર્મી સિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ આજે સ્વગણતરીમાં સહભાગી બની લોકોને સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે.
3: જનગણના સે પ્રાપ્ત આંકડો કા ઉપયોગ સરકાર દ્વારા નીતિઓ બનાને વિકાસ યોજના તૈયાર કરને

0: संसाधनों के उचित वितरण, स्वास्थ्य, शिक्षा, आवास, रोजगार, परिवहन तथा विभिन्न जन कल्याणकारी योजनाओं के प्रभावी क्रियान्वयन में किया जाता है। सही जनगणना आंकड़े सुनिश्चित करते हैं कि विकास का लाभ सही लोगों एवं क्षेत्रों तक पहुंचे।
1: રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝીંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રીમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો. મંત્રી શ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં આઈસીએઆર સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે. આજે વહેલી સવારે કેન્દ્રીય આઈબીની બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારના 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં ડીઆરઆઈ અને સીજીએસટી પણ જોડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કર ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે. આ જહાજ 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે. સિમી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું. આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને જેટી નંબર 1 પર લાંગરવામાં આવ્યું છે. કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી એલપીજી અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
2: और सेकंड हाईएस्ट 42.7 राजकोट में आया था, जबकि गुजरात रीजन की बात करें तो अहमदाबाद में 42.0 आया था और गांधीनगर में 41.5 डिग्री सेल्सियस दर्ज किया गया था. आज हम उम्मीद कर सकते हैं कि 43 से 44 के बीच में अहमदाबाद और गांधीनगर का जो अधिकतम तापमान है.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્યો મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. રાજસ્થાનના બલોતરા નજીક ગાડી પલટી મારતા બનાસકાંઠાના 3 યુવકના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. આ મૃતક યુવાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દર્શને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોતરા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા

0: મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શિમાળીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા બે મહિનામાં 3,500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા એક માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ કાર્યક્રમ વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્યગાથાનો શેષ ભાગ.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ એક ગુજરાતી ગીત, આશિત દેસાઈના સંગીતથી સજાવેલી રમેશ પારેખની આ રચના સાંભળશો હેમા દેસાઈના સ્વરમાં.

0: અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 7:50. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.
1: આકાશવાણી સમાચાર, સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના વિમાનને દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સ્વીડિશ ગ્રીપેન ફાઈટર જેટ્સે આવકાર્યું. ગોથેનબર્ગ વિમાન મથક પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા તેમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું. સ્વીડનની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર, ગ્રીન ટ્રાન્ઝિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો સાથેના સંબંધોમાં સહયોગના નવા માર્ગો પર ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી, એક અગ્રણી પેન યુરોપિયન બિઝનેસ ફોરમને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ અગાઉ નેધરલેન્ડની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડચ સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ભારત નેધરલેન્ડ ટેકનિકલ સહયોગમાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ પગલું છે. કલ્પસર પ્રોજેક્ટમાં ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો બંધ બાંધવાનો સમાવેશ થાય છે, જે નર્મદા, સાબરમતી, મહી અને ધાદર સહિતની મુખ્ય નદીઓમાંથી મીઠા પાણીને રોકશે, જેનાથી એક વિશાળ દરિયાકાંઠાનો જળાશય બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની નેધરલેન્ડ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે NIDના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, NID જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
2: NID એક પ્રકાર સે રચનાત્મકતા કે આધાર પર ઇનોવેશન ઓર ઉદ્યમિતા, એ તીનો કો જોડને વાલા એક સંસ્થાન. જબ NID કી સ્થાપના હુઈ હો તબ મુજે લગતા હૈ કી ઇસકે ઉદ્દેશો કો બહોત અચ્છે તરીકે સે સોચા હો.
1: અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ 1 અને ગ્રેમી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે.
2: AI ડીપ ટેક એ ભવિષ્ય કી અર્થવ્યવસ્થા હૈ ઓર નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ ને જીતને ભી નયે સેક્ટર હૈ વિશ્વ મે ઇસમે આજ ભારત ફાઉન્ડર બનાવો. આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ.
1: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે દેશે એક જ દિવસમાં રેકોર્ડ 256.4 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક ખાનગી અખબાર સાથે વાત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે કુલ વીજળીની માંગના આશરે 33% નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું વીજ માળખાગત

માળખું હવે મજબૂત, વધુ વિશ્વસનીય અને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઈરાને જાહેરાત કરી છે કે તે લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેશે નહીં. આ સામુદ્રધુની વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે એક મુખ્ય દરિયાઈ માર્ગ છે. ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રિઝા આરેફે જણાવ્યું છે કે ઈરાન અગાઉ આ જળમાર્ગ પર પોતાની સંપૂર્ણ સાર્વભૌમત્વનો ઉપયોગ કરવામાં સંયમ રાખ્યો છે અને ઈરાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો વહન કરતા જહાજોને પસાર થવા દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ હવે બદલાશે. ગઈકાલે ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઈરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસના કહેવાતા ફ્રીડમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓપરેટરોને સૂચિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક નવી એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ ATF પર મૂલ્યવર્ધિત કર ATTF 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાંની પ્રશંસા કરતા શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચના દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1-800-117-800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનના પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો રોલી કાર્નાડો અને ડેનિયલ માર્થીની જોડી સામે 12-21-23-25 હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓ લીજિંગ અને કાઓ ઝિહાને, ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કેઈ નાકાનિશીને 19-21-21-16-21-19 હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. અને એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમિનિકાના કાલિનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માર્ગરીતાએ ડોમિનિકાના કાલિનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમિનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો અને દક્ષિણ સહયોગ પર આધારિત છે. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારતે એક જ દિવસમાં 256 GW વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું.

FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે 8:15. રજૂ કરીએ છીએ ઝરોખા અંતર્ગત હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌ પ્રથમ આપને જણાવીએ હવે પછી આ સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:20. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે છાયા ગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવીએ અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 18 મે 2026 સોમવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6 અને 5 મિનિટે, ચિંતનાત્મક લઘુવાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6 અને 30 મિનિટનો. 6 અને 35 મિનિટે રજૂ કરીશું શ્રી રામચરિત માનસ ગાન. 6 અને 45 મિનિટે સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7 અને 30 મિનિટે કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8 અને 15 મિનિટે ત્રિવેણી કાર્યક્રમ. 8 અને 35 મિનિટે ચિત્રલોક કાર્યક્રમ. 9 વાગ્યે રજૂ કરીશું પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. અને ત્યારબાદ 9 અને 5 મિનિટથી ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળી શકશો. 9 અને 30 મિનિટે નિત્ય પ્રસારિત થતો કાર્યક્રમ આજ કે ફનકાર આપ સાંભળશો.

દસ અને બે મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રજૂ કરીશું. ત્યારબાદ 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ, 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર માં આપ સાંભળશો જાણીતા ગઝલકાર અને કવિ આદિલ મંસૂરીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ. બપોરે 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો, 2 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ત્રિવેણીનો, 2:35 ગુજરાતી સુગમ સંગીત આપ સાંભળી શકશો, 3-4 દરમિયાન સાંભળશો કાર્યક્રમ સખી સહેલી, 4 વાગ્યે પિટારા અંતર્ગત આપ સાંભળશો કાર્યક્રમ ઉજાલે ઉનકી યાદો કે. અમારી સાંધ્ય પ્રસારણ સભામાં 5:00 સરગમ કાર્યક્રમ, 5:30 કાર્યક્રમ

સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો આપ સાંભળશો. 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી રજૂ કરીશું કાર્યક્રમ સુરીલા સફર, જેમાં આપ સાંભળશો જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ જયમાલાનો, જેનો શેષ ભાગ આપ સાંભળી શકશો 7:20 થી. 8 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ હવામહલનો. 8:15 જરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેનો સમય રહેશે 8:20.

નવ વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપ કે લીએ નો 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગે રજૂ કરીશું કાર્યક્રમ છાયાગીત અને સભાના સમાપનમાં પ્રસ્તુત કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલાં સાંભળીએ એક સંદેશ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ જુબિન નોટિયાલના સ્વરમાં ફિલ્મ મિશન મજનુથી, જેમાં સંગીત છે તનિષ્ક બાગચીનું અને શબ્દો લખ્યા છે શબ્બીર અહેમદે.

જુબિન નોટિયાલના સ્વરમાં આપને સંભળાવીએ પ્રીતમના સંગીતથી સજાવેલી અમિતાભ ભટ્ટાચાર્યની આ શબ્દ રચના ફિલ્મ તું જૂઠી મેં મક્કારમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જુબિન નોટિયાલ અને નીતિ મોહનના યુગલસ્વરોમાં જોલી LLB 2 ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું ચિરંતન ભટ્ટનું અને શબ્દો હતા જુનૈદ વાસીના. ચિત્રલેવ કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વિજ્ઞાપન વિરામ બાદ ચિત્રલોક કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ જુબિન નોટિયાલ અને નીતિ મોહનના યુગલ સ્વરોમાં આર્કોના સંગીતથી સજાવેલી મનોજ મુન્તાશિર અને સંજય ગુપ્તાની આ શબ્દરચના ફિલ્મ હેટ સ્ટોરી 4માં.

ચિત્રલોક કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ સૈયારા ફિલ્મનું આ ગીત જુબિન નોટિયાલના સ્વરમાં, જેના શબ્દો લખ્યા છે ઋષભ કાંતે.

આ ગીત સાથે જ ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર સંધ્યા બરાબર 8:45 અને ત્યારબાદ 9 વાગે આપ સાંભળશો કાર્યક્રમ આપકે લીએ.

ભારતીય વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 9:30 નો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક અભિવાદન કરું છું. વાયદો, આ શબ્દ નાનો છે પણ એની પાછળ લાગણીઓનો આખો દરિયો છુપાયેલો હોય છે. કેટલાક વાયદાઓ પ્રેમમાં થાય છે અને કેટલાક મિત્રતામાં, અને કેટલાક વાયદાઓ એવા પણ હોય છે જે આપણે પોતાની જાત સાથે કરીએ છીએ. મિત્રો, વાયદો કરવો એ ખૂબ જ સરળ છે પણ તેને નિભાવવો એ જ સાચા સંબંધની ઓળખ છે. કારણ કે શબ્દોથી તો બધા જ વાયદો કરે છે પણ જે માણસ એ વાયદાને નિભાવી જાણે છે એ વ્યક્તિ આપણા દિલમાં હંમેશા જીવંત રહે છે. અને કહેવાય છે ને કે વાયદો એ પ્રેમની પરિભાષા છે અને તેને નિભાવવું એ જ પ્રેમનો સાચો અર્થ છે. તો ચાલો ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે આપને સંભળાવીએ વાયદો શબ્દ આવતા કેટલાક સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો, જેમાં કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફિલ્મ હમરાઝનું, જેમાં સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ ફિલ્મ તાજમહલનું, જેમાં યુગલ સ્વર આપ્યો છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરે, સંગીત આપ્યું છે રોશને અને શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિજ્ઞાપન વિરામ બાદ આપ સર્વ શ્રોતાઓનું ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં પુનઃ સ્વાગત છે. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ફિલ્મ હાથ કી સફાઈનું આ ગીત, જેમાં સંગીત છે કલ્યાણજી આનંદજીનું અને શબ્દો છે ગુલશન બાવરાના.

આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8

0: 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ફિલ્મ આ ગલે લગ જાનું આ ગીત, જેમાં સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો લખ્યા છે સાહિર લુધિયાનવીએ.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ મોહમ્મદ રફી અને સુષ્મા શ્રેષ્ઠાના યુગલ સ્વરોમાં ફિલ્મ હમ કિસી સે કમ નહીનું આ ગીત, જેમાં સંગીત છે આર ડી બર્મનનું અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

મિત્રો, સુરો અને સંગીતના સાગરમાં સતત આપને ભીંજવવા માટે સાંભળતા રહો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz. અને આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

0: શ્રોતા મિત્રો, સમય થયો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
1: ઢલતી જાય રાત કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ ફિલ્મ અનપઢથી.

0: FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે રાત્રિના 10:30 નો. થોડી જ ક્ષણોમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત.
1: આજે 90 વર્ષે પણ અડીખમ ઊભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભરતી સંસ્કૃતિ

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10:30 થઈ રહી છે. અમારી આજની આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની આજની આ રેડિયો સાંધ્ય પ્રસારણ સભાના સાથીને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.